ચાંદ ઉસ્માની, નાઝીર હુસેન, મનમોહન, કૃષ્ણ, લીલા ચટનીસ, પ્રતિમા દેવી, ડેઝી ઈરાની ઓર રાધા કિશન જૈસે ઉમદા કલાકારોને ભી અપની અદાકારી કી ગહેરી છાપ છોડી થી. ઇસ ફિલ્મ કી કહાની બહોત હી ખૂબસૂરત, બહોત હી પ્યારી થી ઓર ઉસકે નગમે ભી ઇતને હી પ્યારે થે. ઓર ઉન્હી નગમો મેં સે એક બહોત હી ખૂબસૂરત નગમા હમ આપકે લિયે લેકર આયે હૈં. મોહમ્મદ રફી સાહેબ ઓર આશા જી કી બહોત હી પ્યારી આવાઝો મેં ફિલ્મ નયા દોર સે આકાશવાણી દિલ્હી કે એફએમ ગોલ્ડ ચેનલ 100.1 મેગાહર્ટ્ઝ પર. તો આઈએ સુનતે હૈ વહી નગમા. સાહિર લુધિયાનવી સાહેબ ને લિખા હૈ ઓર બહોત હી ખૂબસૂરત સંગીત સે સંવારા હૈ ઓપી નૈયર સાહેબ ને.